नमस्कार, सुप्रभात। एफएम बेन्स 102.4 मेगाहर्ट्स पर विविध भारतीनी मनोरंजन सेवानुं आ राजकोट केन्द्र छे। આજે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની પ્રથમ તિથિ, વિક્રમ સંવત 2082 ને મંગળવાર, તદનુસાર 30 જૂન 2026, અત્યારે સવારના 5:57 થઈ છે। આપ સૌનું આજની અમારી આ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે। સભાનો શુભારંભ કરીએ મંગળસ્વરથી।

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત.

સંકલ્પ નિપુણ બાળક નિપુણ ભારત વાંચન લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત વિકસિત ભારત. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ. ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.

0: ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કે ફનકાર.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ ગીતકાર યોગેશના જીવનની કેટલીક વાતો અને એમના રચેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ગીતકારોમાં વિશેષ ગીતકાર યોગેશ. કેટલાક ગીતો કવિતાની ઊંચાઈ સુધી પહોંચે છે, કેટલાક ગીતો આપણા સાહિત્ય પ્રત્યેના પ્રેમને તૃપ્ત કરે છે, કેટલાક ગીતો આપણે જેમ જેમ સાંભળતા જઈએ છીએ એમ એમ એના ભાવોનું રસાસ્વાદન વધારતા જાય છે. આવા ગીતોની રચના કરનાર અનેક ગીતકારોમાં એક છે ગીતકાર યોગેશ. આપણે એમના ગીતો પર ઓવારી જઈએ છીએ. એમણે એમની

રચનામાં કહ્યું છે, મેરે ગીત ગાતે રહેના, ઇન્હે ગુનગુનાતે રહેના, મેં ભૂલું અગર ગીતો કા સફર, મુજે યાદ દિલાતે રહેના. તો ચાલો આપણે યાદ કરીએ ગીતકાર યોગેશે રચેલું, રાજેશ રોશને સંગીતથી શણગારેલું અને કિશોર કુમારે સ્વરથી સજાવેલું પ્રિયતમા ફિલ્મનું પ્રિયતમ ગીત.

19 માર્ચ 1943ના દિવસે ઉત્તર પ્રદેશના લખનૌમાં જન્મેલા ગીતકાર યોગેશનું શિક્ષણ અહીંની ડીએવી વિદ્યાલયમાં થયું. તેઓ કિશોરાવસ્થામાં હતા ત્યારે એમના પિતા અવસાન પામ્યા. માતા અને બે બહેનોની જવાબદારી આવી પડી યોગેશ પર. યોગેશ શોર્ટ હેન્ડ શીખ્યા, ટાઈપિંગ શીખ્યા અને એમણે નોકરી માટે પ્રયાસો કર્યા. યોગેશને મુંબઈ જઈને નસીબ અજમાવવાનો વિચાર આવ્યો. કોમળ હૃદયના યોગેશ સાથે એમની ઢાલ બનીને સાથે આવ્યા એમના જીગરજાન મિત્ર સત્યપ્રકાશ. મુંબઈમાં યોગેશના ફૈબાના દીકરા ભાઈ વિજેન્દ્ર ગૌડ ફિલ્મ ઉદ્યોગમાં સંવાદ લેખક તરીકે જાણીતા હતા. યોગેશનું માનવું હતું કે એમના આ ભાઈ એમને કંઈક ને કંઈક કામ અપાવી દેશે અને એમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે. યાદ આવે છે ગીતકાર યોગેશનું રચેલું મીનુ ફિલ્મનું ગીત. સુમધુર સંગીત છે સલીલ ચૌધરીનું, મર્મભેદી સ્વર છે મન્નાડે અને બેબી અંતરા ચૌધરીનું.

મિત્ર સત્યપ્રકાશ, ગીતકાર યોગેશની દરેક જરૂરતોની વ્યવસ્થા કરતા, કપડાં, ભોજન, રહેઠાણનું ભાડું વગેરે બધું જ. સત્યપ્રકાશ ઇચ્છતા હતા કે યોગેશ માત્ર ફિલ્મના ક્ષેત્રમાં જ પ્રયાસો કરે અને એમાં જ સ્થિર થાય. એટલે આ મિત્રનો મૈત્રીભર્યો હઠાગ્રહ હતો કે યોગેશ ક્યાંય પણ કોઈ અન્ય કામ કે નોકરી ન કરે, માત્ર અને માત્ર ફિલ્મોમાં કામ મેળવવાનો પ્રયાસ કરે. ગીતકાર યોગેશે એમના પ્રયાસના ભાગરૂપે ક્યારેક છદ્મ લેખક તરીકે સંવાદો લખ્યા, ક્યારેક નાની એવી ભૂમિકાઓ ભજવી, અને ક્યારેક અવસર આપવાની આશા બંધાવવાવાળાના ઘરના કામો કર્યા. ગીતકાર યોગેશ દ્વારા અનેકવિધ પ્રયાસો કરતા કરતા રેકોર્ડ થયું સંગીતકાર રોબિન બેનર્જીની ધૂન પર સખી રોબિન ફિલ્મનું ગીત. ગાયક કલાકાર મન્નાડે અને સુમન કલ્યાણપુર.

ગીતકાર યોગેશનું આ ગીત લોકપ્રિય થયું. સંગીતકાર રોબિન બેનર્જીની સાથે સાથે એમને પણ 6-7 ફિલ્મોમાં ગીતો લખવા મળ્યા. ફિલ્મો બધી એવી એડવેન્ચર ફિલ્મ, ફ્લાઇંગ સર્કસ, માર્વલ મેન વગેરે. તે વખતે ગીતકાર તરીકે સ્થાપિત થવા માટે સંઘર્ષ કરતા ગીતકાર યોગેશને ગીતકાર અંજાન પ્રત્યે કૂણી લાગણી હતી. એમણે ગીતકાર અંજાનનો પરિચય સંગીતકાર રોબિન બેનર્જી સાથે કરાવ્યો અને કહ્યું કે આપની ફિલ્મોમાં જેટલા ગીતો હોય એમાંથી અડધા મારી પાસે લખાવો અને અડધા ગીતકાર અંજાન પાસે લખાવો. આથી ગીતકાર યોગેશની સાથે સાથે ગીતકાર અંજાનને પણ લગભગ 15 ફિલ્મોમાં ગીતો લખવા મળ્યા. કહી શકાય કે ગીતકાર અંજાનની કારકિર્દી ઘડવામાં ગીતકાર યોગેશે અગત્યનો ભાગ ભજવ્યો. આપણે સાંભળીએ ગીતકાર યોગેશની શબ્દરચના. સંગીતકાર ઉષા ખન્ના, ગાયક મોહમ્મદ રફી, ફિલ્મ એક રાત.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું

0: સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
0: બસ
1: સમજી ગયો.
0: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. અનેક સૃજનાત્મક કાર્યની સૃજન પ્રક્રિયા અત્યંત પીડાદાયક હોય છે. ગીતકાર યોગેશ નિર્માતા ધનપતરાયની ફિલ્મોમાં ગીતો લખતા એકવાર ધનપતરાયે ગીતકાર યોગેશના સૂચનને માન આપીને એમની ફિલ્મ એડવેન્ચર્સ ઓફ રોબિનહુડમાં સંગીત આપવા સંગીતકાર જીએસ કોહલીને અવસર આપ્યો. કૃતજ્ઞતાવશ સંગીતકાર જીએસ કોહલીએ ગીતકાર યોગેશ પાસે ફિલ્મમાં ગીત લખાવ્યું, પણ માત્ર એક જ. અન્ય ગીતો એમણે અન્ય ગીતકાર પાસે લખાવ્યા. જે એક ગીત લખાવ્યું એમાં પણ સંગીતકાર જીએસ કોહલીએ ગીતકાર યોગેશ પાસે ગીતના શબ્દોમાં 70-80 વખત ફેરફારો કરાવ્યા. સંગીતકાર જીએસ કોહલીના આવા વર્તનથી દુઃખી ગીતકાર યોગેશે નિર્ણય લીધો કે ફરી ક્યારેય આ સંગીતકાર માટે ગીતો ન લખવા. સાંભળતા જઈએ ગીતકાર યોગેશની અગ્નિ પરીક્ષા લીધેલું ગીત, ફિલ્મ એડવેન્ચર્સ ઓફ રોબિનહુડ. મધુર સ્વર છે મોહમ્મદ રફીનું.

ગીતકાર યોગેશ અને સંગીતકાર રોબિન બેનર્જી ગ્રામોફોન પર એમના ગીતો સાંભળવા સંગીતકાર સલીલ ચૌધરીના ઘરે જતા. આ રીતે ગીતકાર યોગેશ સંગીતકાર સલીલ ચૌધરીના સંપર્કમાં આવવા લાગ્યા. અવસર આવ્યો ત્યારે સંગીતકાર સલીલ ચૌધરીએ યોગેશ પાસે અન્નદાતા ફિલ્મમાં ગીતો લખાવ્યા. આ ફિલ્મના એક ગીતની ધૂન સંગીતકાર સલીલ ચૌધરીએ ગીતકાર યોગેશને સંભળાવી અને એના મુખડા પરના શબ્દો લખીને લાવવા કહ્યું. ધૂન સાંભળીને બસમાં ઘરે જતા જતા યોગેશ પ્રાર્થના કરતા રહ્યા કે રસ્તામાં અણધારી રીતે લાઉડસ્પીકર પર કોઈ ગીત સાંભળવામાં ન આવે, જેથી સલીલ ચૌધરીએ સંભળાવેલી ધૂન મનમાં રમતી રહે અને એમને સોંપેલું કામ તેઓ બાધા વગર પૂરું કરી શકે. ગીતકાર યોગેશે ઘરે પહોંચતા પહોંચતા સંગીતકાર સલીલ ચૌધરીની જટિલ ધૂનનું મુખડું લખી લીધું. કાર્યક્રમમાં સાંભળીએ અન્નદાતા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે કિશોર કુમાર.

0: આનંદ ફિલ્મના ગીત સંગીત વખતે એવું થયું કે સંગીતકાર સલીલ ચૌધરીએ ગીતકાર યોગેશને એક ધૂન આપીને એના પર ગીત લખવા કહ્યું. એ જ ધૂન પર ફિલ્મના દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીએ ગીત લખવા માટે ગીતકાર ગુલઝારને કહ્યું. જ્યારે સૌને આ ગેરસમજની ખબર પડી ત્યારે દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીએ ગીતકાર યોગેશનું ગીત ન લેવા છતાંય એમને ગીત લખવા બદલ રૂપિયા સ્વીકારવાનો આગ્રહ કર્યો. ગીતકાર યોગેશે ના પાડી. આથી નિર્માતા એલ બી લક્ષ્મણે નિર્ણય લીધો કે ગીતકાર યોગેશ કોઈ બીજું ગીત લખે અને એ ગીત ફિલ્મની નામાવલી ચાલતી હોય ત્યારે પાર્શ્વ ગીત તરીકે ચલાવીએ. આ મુજબ ગીતકાર યોગેશે એક ગીત લખ્યું, એ રેકોર્ડ થયું અને એ ગીત સાંભળ્યા બાદ ગીતથી પ્રભાવિત થઈને ફિલ્મના નાયક રાજેશ ખન્નાએ આગ્રહ કર્યો કે ગીત તો પડદા પર તેઓ જ ગાશે. આ રીતે આનંદ ફિલ્મમાં નાયક રાજેશ ખન્ના પર ફિલ્માવાયું
1: જિંદગી કૈસી હૈ પહેલી હાય.

મંગેશકર ગીત ગાઈ રહ્યા હતા ત્યારે ગીતકાર યોગેશને ખબર પડી કે એમના લખેલા શબ્દો તો પ્રણયની દુવિધામાં ફસાયેલી નાયિકા પર ફિલ્માવાના છે. તુરંત એમણે ગીતોના શબ્દો બદલવાનો નિર્ણય લીધો અને લખ્યું, હર પલ મેરી ઇન આંખો મેં અબ રહેતે હૈં સપને ઉનકે મન કહેતા હૈ મેં રંગો કી એક પ્યાર ભરી બદલી બનકે બરસું ઉનકે આંગન મેં. રજૂ કરીએ છીએ રજનીગંધા ફિલ્મનું આ ગીત.

0: गीतकार योगेश ने संगीतकार सचिन देव बर्मन ने धुनों पर गीत लखवानी अदम्य इच्छा हती। एक बार दिग्दर्शक बासु चैटर्जीए इमनी आगामी फिल्म उस पार मा संगीत आपवा माटे गीतकार योगेश साथे संगीतकार सचिन देव बर्मन ने लेवा अंगे चर्चा करी। गीतकार योगेशे आ बाबत इमना प्रिय मित्र अने गायक मन्ना डे ने आनी शक्यता विषे पूछता कह्यूं કે સંગીતકાર સચિનદેવ બર્મન તો મારી પાસે ગીતો નહીં લખાવે। ગાયક મન્નાદાએ ગીતકાર યોગેશને આશ્વાસન આપ્યું અને એમનો પરિચય સચિનદેવ બર્મન સાથે કરાવ્યો। સચિનદેવ બર્મને ગીતકાર યોગેશને કહ્યું,
1: હમ આપસે ગીત લિખવાયેગા, લેકિન અગર હમકો ગીત અચ્છા નહીં લગા તો નહીં લેંગે, ફિર તુમ દિલ સે મત લગા લેના।
0: આ રીતે ગીતકાર યોગેશને સંગીતકાર સચિનદેવ બર્મનના સાનિધ્યમાં ગીતો લખવાનો અવસર મળી ગયો। સાંભળીએ ઉસ પાર ફિલ્મનું ઉમંગસભર ગીત લતા મંગેશકરના

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

ત્યારબાદ ગાયક કિશોર કુમારે ધૂન સમજાવવા કહ્યું. ફિલ્મ સાથે સંકળાયેલા ત્યાં હાજર રહેલ કોઈને ધૂનની ખબર ન હતી. ગીતકાર યોગેશે સંગીતના જ્ઞાનના અભાવનો સ્વીકાર કરતા અડધી પડધી ધૂન સમજાવી. એટલામાં ત્યાં સંગીતકાર સચિનદેવ બર્મનના સહાયક આવી પહોંચ્યા અને એમણે ધૂન સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કિશોર કુમારે જીદ કરતા કહ્યું, હું એ જ ધૂન પર ગીત ગાઈશ જે મને યોગેશે સમજાવી છે. સાંભળીએ ગીતકાર યોગેશના લખેલા ગીત પર ગાયક કિશોર કુમારના હૃદયમાંથી નીકળેલી ધૂન.

સંગીતકાર રોબિન બેનર્જીની ધૂન પર લખેલા ગીતથી લોકપ્રિય થનાર સક્ષમ ગીતકાર યોગેશે એમની 50 વર્ષની લાંબી લેખન કારકિર્દીમાં સંગીતકાર સલીલ ચૌધરી, ઉષા ખન્ના, સચિન દેવબર્મન, રાહુલ દેવબર્મન, રાકેશ રોશન અને બપ્પી લહેરી જેવા સંગીતકારો માટે ગીતો લખ્યા. તુલસીદાસજીનો એક દોહો છે, દેખત હી હરસૈ નહીં નૈનન નહીં સનેહ, તુલસી તહાં ન જાઈએ કંચન બરસે મેહ. આ દોહાનું પાલન કરતા ગીતકાર યોગેશ સ્વભાવે શરમાળ અને કામ મેળવવા માટે કરવી પડતી ચતુરાઈથી દૂર હતા. 19 મે 2020ના રોજ ફિલ્મી ગીતકારોમાં વિશેષ ગણાય એવા ગીતકાર યોગેશે સંસારમાંથી વિદાય લીધી. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ યેસુદાસના સ્વરમાં યોગેશનું ગીત. સંગીત છે બપ્પી લહેરીનું, ફિલ્મ છે અપને પરાયે.

0: શકીલ સાહેબ.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: मैंने उसको तब वो छोटे वाले जो टेप चलते थे मैंने रिकॉर्ड किया उसमें.
3: हाँ.
2: और वहीं बैठ के मैंने गाना लिखा. वो और गाना लिखा जब उन्होंने उसको गाना शुरू किया कहीं कहीं अटके लेकिन फिर वो रवां हो गया.
3: हाँ.
2: जब उनके मीटर में पूरी तरह से रवां हो गया वो गाना
3: जी.
2: तो मुस्कुराहट उनके चेहरे की बढ़ती गई.
3: क्या बात है.
2: हाँ, वो जब वो ट्यून में पूरी तरह से वो गाना, तो वो गाना जो है वो पूजा को भी बहुत पसंद था, बहुत खुश थी उस गाने से वो. लेकिन इससे पहले भट्ट साहब के यहाँ मेरी पहली जो फिल्म थी वो थी जहर.
3: हाँ, जिसका गाना बहुत मशहूर हुआ था, फिल्म का गाना इनकी आवाज.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विकोप.

જે લડે છે મુશ્કેલોથી એ જ આગળ વધે છે, પોતાનું નસીબ પોતાના હાથે યોદ્ધા જ ઘડે છે. આ જિંદગી એક આંધી છે જે આંધીને થામે, આ જિંદગી એક આંધી છે જે આંધીને થામે, આની દરેક સ્થિતિમાં હસતા હસતા રમે. વિજયનો મુગુટ સદા એના જ સિર પર પડે છે, વિજયનો મુગુટ સદા એના જ સિર પર પડે છે, જે લડે છે મુશ્કેલોથી એ જ આગળ વધે છે, પોતાનું નસીબ પોતાના હાથે યોદ્ધા જ ઘડે છે, પોતાનું નસીબ પોતાના હાથે યોદ્ધા જ ઘડે છે. આવો જોશ અને જુસ્સો ભરતું મેરી જંગ ફિલ્મનું આનંદ બક્ષીનું રચેલું ગીત. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગાયક કલાકાર છે શબ્બીર કુમાર અને લતા મંગેશકર.

લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ, લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ, મુશ્કેલોને જીતવાનો જોશ તો સાથે રાખીએ, જીતી લઈએ પોતાની નબળાઈ દૂર કરીએ અંતરની ખાઈ, જીતી લઈએ પોતાની નબળાઈ દૂર કરીએ અંતરની ખાઈ, કરીએ રાજ વિચલિત મન પર કપરા ચઢાણથી ના ડરાય, પરાજય સામે ઝૂક્યા વગર જયનો જુસ્સો માથે રાખીએ, પરાજય સામે ઝૂક્યા વગર જયનો જુસ્સો માથે રાખીએ, મુશ્કેલોને જીતવાનો જોશ તો સાથે રાખીએ, લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ, લક્ષ્ય હોય દૂર છતાંય હિંમત તો પાસે રાખીએ. લતા મંગેશકરના સ્વરમાં આશા બંધાવતું આરતી ફિલ્મનું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, સંગીત છે રોશનનું.

ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે, ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે, કેટલા દૂર પહોંચ્યા એ મહત્વની વાત નથી. લક્ષ્યની લલકમાં લૂંટાઈ ન જાય મનની શાંતિ, લક્ષ્યની લલકમાં લૂંટાઈ ન જાય મનની શાંતિ, ધીરજપૂર્વક આગળ વધીએ આવશે ઇચ્છિત ક્રાંતિ. માથા પર કરચલી શાની આંખોમાં અંધારું કેમ, માથા પર કરચલી શાની આંખોમાં અંધારું કેમ, મુસ્કુરાઈને જો જરા આ કોઈ રાત નથી, ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે, કેટલા દૂર પહોંચ્યા એ મહત્વની વાત નથી, ચાલતા રહીએ આપણે એ મહત્વની વાત છે. લગનથી આગળ વધવાની હિંમત આપતું લગાન ફિલ્મનું ગીત. પ્રેરક શબ્દરચના છે જાવેદ.

સત્યની તાકાત અસત્યની આદત જ્યારે જ્યારે ટકરાય છે, સત્યની તાકાત અસત્યની આદત જ્યારે જ્યારે ટકરાય છે, સત્યમેવ જયતેની એક વધુ ઝલક દેખાય છે. અસત્યની બોલબાલા પળ બેપળ, અસત્યની બોલબાલા પળ બેપળ, સત્યનો સિક્કો અચલ અટલ. અસત્યની દુનિયા પત્તાનો મહેલ, અસત્યની દુનિયા પત્તાનો મહેલ, સત્યની શક્તિ શાશ્વત વિરલ. કાગળના ફૂલ ભરમાવે છે, કાંટામાં ફૂલ મુસ્કાય છે. કાગળના ફૂલ ભરમાવે છે, કાંટામાં ફૂલ મુસ્કાય છે. સત્યની તાકાત અસત્યની આદત જ્યારે જ્યારે ટકરાય છે, સત્યમેવ જયતેની એક વધુ ઝલક દેખાય છે. સત્યમેવ જયતેની એક વધુ ઝલક દેખાય છે. બાળકોમાં નૈતિકતાના બળનું પોષણ કરતું બૂટ પોલિશ ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું અને સ્વર છે મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીદારોનું.

0: ये शाम मस्तानी। आ कार्यक्रममां आजे मैं रजू कर्या कपरी परिस्थितिमां हिम्मत राखीने आगळ वधवानी प्रेरणा आपता केटला गीतोनो कार्यक्रम। हिम्मतनी किंमत। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: કાર્યક્રમ જયમાલા આપ સુનેંગે બસ થોડી હી દેર મેં।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ઢલતી જાય રાત. આપે ટ્યુન કર્યું છે એફએમ 102.4 મેગા હર્ટ્સ પર વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના 11 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: in Delhi, over 13,000 booth-level officers will visit every household till the 29th of next month to distribute a pre-printed enumeration form in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. The U.S. Supreme Court has struck down President Donald Trump's executive order aimed at ending birthright citizenship, reaffirming the long-standing interpretation that nearly everyone born in the United States is automatically granted U.S. citizenship. In the FIFA World Cup 2026, the match began Ivory Coast and Norway in underway in Texas, United States. And that's the end of the news bulletin.
1: FM 102.4 MHz પર આ છે વિવિધ ભારતીની રાષ્ટ્રીય સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રા અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે સવારે 5:55 આજ મીટર્સ પર આપની સમક્ષ ફરી પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.